0: Center 95.5. North South 95.6. East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio. Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: चौराणु 95.6 98.2 तमे सांभळी रह्या छो RM3 रेडियो
4: दर रोज 10 થી 11 આવો અમારી સાથે
2: It's always a better choice. Your songs on your radio. My one and only station.
1: RM3 Manoranjan Radio.
4: Aavo amari sathe.
3: આવો અમારી સાથે ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સૌ કોઈનું અમે સ્વાગત કરી રહ્યા છીએ. રેડિયો મનોરંજન પર આવી પહોંચી છે રત્ના આજના આપણા કાર્યક્રમને લઈને. જ્યાં ક્યાંયથી પણ જોડાયા છો તમે, આપ સૌ કોઈનું હૈયેથી અમે પ્રેમથી સ્વાગત કરી રહ્યા છીએ. અને જૂન મહિનો શરૂ થઈ ચૂક્યો છે, 3 તારીખ 2026નું વર્ષ, અને અત્યારે અધિક જ્યેષ્ઠ માસ ચાલી રહ્યો છે. તો ચાલો આજના આપણા કાર્યક્રમને ભક્તિમય ગીતોની સાથે કરીએ શરૂઆત.
4: આવો અમારી સાથે.
3: બ્રજ વિહારનું આજનું આ પ્રથમ ગીત લઈ આવ્યા છે તૃપ્તિ છાયાના સ્વરમાં. કરીએ શરૂઆત આજના આપણા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આવો અમારી સાથે. અમે છીએ આપ સૌ કોઈનો સાથ દેવા માટે 10:45 વાગ્યા.

वो हमारी साथे डॉक्टर दीपाली भट्ट ना स्वर में मुकायलू हतु आ गीत आ वो मारी साथे अने आज ना आपड़ा गुजराती गीतों ना कार्यक्रम नी साथे तमे सब कोई जोड़ाया छो आरएम3 रेडियो એટલે કે ભઈ આપડા રેડિયો મનોરંજન પર અમે છીએ આપ સૌ કોઈનો પ્રેમ થી સાથ દેવા માટે અને આપ સૌ કોઈનો સાથ આપી રહી છે રત્ના તો જ્યાં ક્યાંય થી પણ તમે જોડાયા છો બસ આશા તો એ જ રાખીએ કે આજનો દિવસ તમારા માટે બસ આપડા આ ગીતો જેવો એકદમ મસ્ત એકદમ લચીલો એકદમ સંગીતમય રહે અને આ સાથે આજના આપણા કાર્યક્રમમાં આપણે પણ આગળ વધી રહ્યા છીએ ભાઈ ધીરજ એટલે રાહ જોવાની ક્ષમતા નહીં પણ રાહ જોતી વખતે સ્વભાવને કાબુ રાખવાની ક્ષમતા કારણ કે ઘણી વખત આપણે કહીએ ને કે જ્યારે આપણે ધીરજ ખોઈ બેસીએ છીએ જ્યારે આપણા અંદરનું પેશન્સ તૂટવા લાગે છે ને ત્યારે આપણા સ્વભાવ પર તેનો ફટકો બહુ અનેરો પડે છે હો અને આપણા આ સ્વભાવને ડામાડોલ થતા વાર નથી લાગતી અને પછી આપણે કહી દઈએ છે ઓ માય ગોડ આપણાથી તો ભૂલ થઈ ગઈ આઈ એમ વેરી સોરી બટ એવું ન ચાલે મારા ભૈલા જીવનમાં જ્યારે પ્રોબ્લેમ્સ આવે છે ને ત્યારે ત્યારે આપણા પરિવર્તનમાં આપણા જીવનમાં આપણી જે પર્સનાલિટી છે આપણું જે વ્યક્તિત્વ છે તેમાં કઈ રીતે પરિવર્તન આવે છે ને તેનો જ આ બધો ખેલ છે સો ગાઈઝ બધી જ પ્રોબ્લેમ્સની અંદર તમે જો તમારા જાતને કંટ્રોલ કરી રાખો તમારા વ્યક્તિત્વને તમારી જીભને તમારા વર્તનને જો તમે કંટ્રોલ રાખી શકો છો ને તો જ તમે બનો છો એકદમ આપણે કહીએ ને કે હિટ તો બસ માસ્ટર બનો તમારા પોતાના વ્યક્તિત્વના ઉપર કાબુ રાખવાનો પોતાના જીભ ઉપર પોતાના મન ઉપર કાબુ રાખવાનો અને આ સાથે ચલો ઇટ્સ ઓલરેડી 10:17 દસ વાગીને 17 મિનિટ થોડા ઘણા ગીતો તમારા માટે અમે શોધી લઈ આવ્યા છીએ બસ આશા એ જ કરીએ કે તમને અમારા શોધેલા ગીતો તમને ગમશે એન્ડ ડેફિનેટલી જો તમને પણ કોઈ એવું ગીતનું મન હોય સાંભળવાનું તો બસ બે ઝીઝક તમે અમને કોલ કરો 4028070 અને 5250 6200 પર બસ

પ્રેમ થઈ જાય ને પછી પોતાના દિલ પર કાબુ નથી રહેતો. તું તો ગયો ફિલ્મનું ગીત દર્શન રાવલ અકાશા સિંઘના વોઇસમાં કેવો થયો પાગલ હું.